મારશોત, હિન્દુમન ઉપરે કઈ પ્રકારચો અત્યાચાર કરશોત, નવાબ મંચો ફરમાનાય કે તુમચો ધર્મને કોની અસન મહાપુરુષ કે આનુનું ભાવા જોન હામચો તલવારચો પૂરે ઇસ્લામ ધર્મ કે ની અપનાતોર હિંમત દખાઓ તો હામી કશ્મીરચો હિન્દુ લોગમન કે મુસલમાન ની બનાવું દે. યે ગોટ કે સુનુન કશ્મીરચો હિન્દુ ઓર ગાય ગુરુ મંચો રખ્યા કાજે ગુરુ તેગ બહાદુર કશ્મીર જાઉન નવાબ મંચો તલવારચો પૂરે ઉભુન ઇસ્લામ ધર્મ કે ની અપનાતોર હિંમત દખાઉન શહીદ હઉન ગેલા. 29 માર્ચ સન 1676 ઈસમી બૈશાખીચો દિન રહે યે દિન ગુરુ ગોવિંદસિંહ કે પંથચો 10મા ગુરુ બનાલા. ગોવિંદસિંહ ગુરુ બનતો સંગે તલવાર કે ધારણ કરલા, હુનમંચો દખાલો બાટ અનુસાર કઈ હજાર સિખ મન તલવાર ધરલા. આનંદ ધામ તલવારચો ખનકલે ગરજલી. અપ્રેલ 1685ને આનંદપુર રાજાચો લાગુન ગુરુ ગોવિંદ સિંઘ કે આનંદપુર છાંડુન જાઉક પડલી. ગુરુજી આપલો દલ સંગે નાહક નાવચો ઠાનને અમરલા. પૂરેચો 3 વર્ષ તક ગુરુજી અઠાનને રલા. અઠાનને ગુરુ ગોવિંદ સિંઘચો ભેટઘાટ, મુગલ મંચો સતાલોર કઈ રાજામન સંગે હોલી. યે સફાય રાજામન ગુરુ ગોવિંદ સિંઘચો સંગવારી હોલા. ગુરુજી સફાય બિખરલોર રાજ્ય મન કે એકા કરલા ઓર બલ્લા કે તુમી સપાય ચો શત્રુ ગોટકી આય તો તુમન મન ભીને ભીને કાય કાજી આસાસ. દુશ્મન ચો હમલા કરતો કે ની ટાકા ઓર તુમી સપાય મિસુન મુગલ સેના ચો ઉપરે આક્રમણ કરુન દિયા. ગુરુજી ચો આદેશ પાઉન મિત્ર રાજામન મુગલ સેના ચો ઉપરે આક્રમણ કરુન દિલા. કઈ હજાર સરદાર મન બલે યે યુદ્ધને સામિલ હોલા. સન 1687 ઈસવીને નાદોન ચો લડાઈ હોલી. ગુરુજી ચો અગવાઈને 12 રાજા ચો સેના મિસુન અલીફ ખાન ચો સેના કે હરાલા ઔર આલીપાલી ચો સફાય ઠાન મન કે મુગલ સેનાલે આઝાદ કરાલા. વ્યાસ નદી ચો રેટે ગુરુજી આપલો બડે સેના સંગે 8 દિન તક થેબુન રહત. સન 1688ને આનંદપુર ચો રાની ગુરુજી કે ફેર આનંદપુર એતોર ગુહાર કરલી. તેબે ગુરુ ગોવિંદ સિંઘ આપલો સેના સંગે આનંદપુર ઈલા. એતોર 20 વર્ષ તક ગુરુજી આનંદપુરને રલા. યે 20 વર્ષને ગુરુજી મન ખંડિક બલે આરામ ની કરલા. પારલે યુદ્ધ કલા કે ઔર નગટ ઢંગલે શીખલા ઔર આપલો ભગત મન કે બલે યોદ્ધા બનાલા. કમજોર લોક કે બલ મિરલી, નિહત્તા લોક ચો હિંમત જાગલી. આપલો ધર્મ કે કોની બલે પરિસ્થિતિને ની છાંડુન આપલો શત્રુ સંગે લડું શીખાલા. ગુરુજી મંચો સેના તૈયાર કરતોર ખબર મુગલ રાજા ઔરંગઝેબ લગે અમરલી. ઔરંગઝેબ યે સમય ભારત ચો દક્ષિણ ક્ષેત્રને મરાઠા મન સંગે યુદ્ધ કરતે રહે. ઔરંગઝેબ ગોટોક આદેશ જારી કરાલો કે સિખ મન કે આનંદપુરને જમા હોક ની દિયા બલુન. એ ચય સંગે પહાડી ઇલાકા ચો રાજા મન બલે ગુરુ કે ખતરા માનલા. અહી ભીતરે લાહોર ચો મુગલ સેનાપતિ દિલાવર ખાન આપલો બેટા હુસેન ખાન સંગે બળે ભારી મુગલ સેના કે આનંદપુર પઠાલો. મુગલ સેના ઓર પહાડી રાજા મંચો સેના મિસુન ભાતી આનંદપુરને આક્રમણ કરુન દિલા. આનંદપુર કે ચારી કુતિલે ઘેરાબંધી કરલા. માંતર અદાય આનંદપુર ચો સફાય લોગ મંચો હાતે તલવાર રહે. મુગલ આક્રમણ ચો જવાબ દેતે આનંદપુર ચો સફાય વીરમન મુગલ સેના સંગે લડલા. યે યુદ્ધને મુગલ સેના કે હરાઉન મુગલ સેનાપતિ હુસેન ખાન કે મારુન દિલા. અદાય ગુરુ ગોવિંદ સિંઘ ગુલાય પંજાબને ભીને ભીને રતોર સિખ મન કે એકા કરતોર વાટ બનાલા. ગોટકી ઝંડા, ગોટકી દલ, ગોટકી ચીના સિખ મંચો બરસક સેના રહો. ખાલસા પંથ છો નાવ લે દુશ્મન થરથરાવો. સન 1699 બૈસાખી ચો નગદ દિન રહે
गुरु गोविंद सिंह पूरा पंजाब ने सिख मंचो महासभा चो ऐलान कराला। एक आदेश ने सिख मंचो बड़े भारी सेना गुरुजी चो चरण ने हाजिर होला। ऐ दिन खालसा सेना के बनाला, गुरु गोविंद सिंह पहला खालसा सेनापति बनला। केस, कंगा, कड़ा कृपाण और कछेरा सिंह मंचो चीना बनली। तलवार चो खनक चो मंजी 80,000 सेना चो पूरे गुरुजी गर्जुन बनला। वाहे गुरु दा खालसा, वाहे गुरु दी फतेह। तिलक और जनेऊ चो रक्षा ने हुन समय सिख मंचो तलवार हर हमेशा खुला रहते रहे। औरंगजेब चो लाख कोशिश चो बाद बले गुरु गोविंद सिंह मुगल शासन चो गुलामी के स्वीकार नी करते रहत। तीन हार आनंदपुर चो घेराबंदी करला, मांतर मुगल सेना गुरुजी मन के धरतो ने असफल रहत। मई सन 1704 ने मुगल मन 10,00,000 चो बड़े भारी सेना के जुहाउन 6 महीना तक आनंदपुर चो घेराबंदी करला। मुगल मन असन विचार करला कि 6 महीना तक आनंदपुर चो राशन पानी सरे दे तो गुरु गोविंद सिंह प्रजाहित काजे हमचो शरण ने आए दे। मांतर गुरु महाराज एक दिन राती बेरा आपलो सेना संगे आनंदपुर के छांडुन निसकला। जेबे मुगल मन के ये गोट जान पड़ली तो हुनमन गुरु महाराज चो पीछा करला। ये उथल पुथल ने गुरु महाराज चो परिवार बिछड़ून गेला। गुरु महाराज चो दुई झन बेटा और हुनमन चो माए पीछे छुटुन गेला। कई हजार सिख मुगल सेना संगे लड़ते लड़ते वीरगति पावला। गुरु महाराज संगे अदाय सिर्फ 40 सिख सैनिक बाचला, जोन आगे बढ़ते चमकोर नगर ने अमरला। ये नगर ने गुरुजी डेंग बीती हवेली ने सेना के तैयार करला और गुरु महाराज स्वयं हवेली चो ऊपरे झंडा चो पूरे उभुन मुगल सेना संगे युद्ध करला। मात्र 40 सिख सेना चो मुकाबला 10,00,000 मुगल सेना संगे होतो रहे। बिहाने होते खन मुगल सेना हवेली ने आक्रमण करला। ये युद्ध बिहान ले संज बेरा तक चलली। ये युद्ध ने 40 सिख संगे गुरु गोविंद सिंह चो दोनों बेटा मन बले शहीद होन गेला। मांतर सिख सेना गुरुजी के सुरक्षित ठान ने अमराउन दिला। ये बाटे गुरु महाराज ले बिछड़लोर दोनों नानी बेटा मन जोरावर सिंह और फतेह सिंह के मुगल राजा औरंगजेब धरुन भाती जीवत जीवत भीतीचो भित्रे गाड़ून दिला। जोन थाने दोनों सपूत मन शहीद होला। अंत समय ने गुरु गोविंद सिंह नांदेड़ गांव जाऊन दिव्य ज्योति ने समाला। सफाए सिख लोग के गुरु ग्रंथ साहिब के आप लोग गुरु मानुन, साहिब के आप लोग गुरु मानु बल्ला और ऐ ग्रंथ चो नियम अनुसार सिख धर्म के चलाऊ बल्ला। तेबेले सिख लोग गुरु ग्रंथ साहिब के पवित्र ग्रंथ मानुन एचे अनुसार चल सोत। तो पिलामन गुरु गोविंद सिंह चो इतिहास ले हम के ये सिख्या मेरे से कि कसन गुरु गोविंद सिंह आपलो वंश चो पूरा जीवन देश और धर्म के बचातो काजे लगाउन दिला। गुरु गोविंद सिंह आपलो संगे आपलो चारों बेटा आपलो मेहरार सब चो बलिदान करुन दिला। ए मंचो इतिहास ले हम के बले सीखतो राय। हम चो बस्तर माटी छत्तीसगढ़ और भारत माटी चो रख्या काजे आपलो जीवन के बले देव पड़ो तो पाटकुती नी गुस्तो राय और भारत माए चो मान के शान के बचातो राय। तो पिलामन कितलो नगद गुरु गोविंद सिंह चो इतिहास तुमन मंचो मंजी अमराले। अदाए मचो जातो बेरा होली तो मके दियावे विदा। तो जातो पूरे जमाए नानी बड़े पिलामन के मचो बाटले खुबे खुबे मया और